0: બ્રજમાં ધરી કાર્યક્રમ સુનવે વારે હમારે સબે શ્રોતા સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે. ભૈયાઓ આજ કે કાર્યક્રમ કો આરંભ કરે હૈ બ્રજ ભાષા ઝલકી બદરા કહ્યો જાય તે. યા કો આલેખ શિવદત્ત ચતુર્વેદી કો હૈ ઓર યા કી પ્રસ્તુતિ હૈ યતીન્દ્ર ચતુર્વેદી કી.
1: સુને કાલિદાસ કે મેઘદૂત પર આધારિત બ્રજભાષા નાટિકા બદરા.